0: કારણ તેમમાં એક્યમાં સાદર નિમંત્રણા નેપાલ માનવ ધર્મ સેવા સમિતિ જિલ્લા શાખા આશ્રમ દોલખાકો આયોજનામાં ધર્મ જાગરણ પિતૃમોક્ષ સત્સંગ ભવન નિર્માણ ર દૈવિક પ્રકોપ વિપદ કોષ સ્થાપનાકો પાવન ઉદ્દેશ્ય સહિત શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન મહાયજ્ઞકો ભવ્ય આયોજન હુન ગઈરહેકો છ। यस महायज्ञमा विशिष्ट वक्ता प्रमुख वाचक पण्डित श्री डिलीराम गौतमज्यूको मुखारविन्दबाट सुमधुर संगीतमय भजन कीर्तन र कथा प्रवचन श्रवण गरी तन मन र धनको पुण्य कमाउने सुवर्ण अवसर नगुमाउनुहोस्। कथा आरम्भ मिति विक्रम सम्वत 2083 साल अश्विन 25 गते आइतबार। सम्पन्न हुने मिति विक्रम सम्वत 2083 साल कार्तिक 2 गते सोमबार। समय दैनिक बिहान 7 बजेदेखि साँझ 6 बजेसम्म। स्थान नेपाल मानव धर्म सेवा समिति उपशाखा आश्रम सुन्द्रावती। थप जानकारी तथा कलश दान व्यवस्थापन का लागि सम्पर्क 9852445779 9849924909 9844994913 9841699945 9844446550। आयोजक नेपाल मानव धर्म सेवा समिति जिल्ला शाखा आश्रम दोलखा उपशाखा आश्रम सुन्द्रावती।
1: सामुदायिक पहुँचका लागि संचार रेडियो सैलुङ सामुदायिक एफएम 92.7 मेगाहर्ज